0: 원치.
1: 수 언니 애교 언니 어려 수 어리고 나다 미기나 예 프로그램 말로 언니 레전드나비 이사 fixation on politics program mara kacho rena megena secretary no regi isa north east local government area chama ne secretary no so na cho mr uno aboro bo tata tagena e nebo na na bo ge ege so ro ndi bo re hanu ga tigena ani tagene ani buru ni de ko ro na re le mi o wan o janya do ile galize ge government ro bo ye kere go